મીડિયમ વેવ 343.6 મીટર યાની 873 કિલોહર્ટ્ઝ થી અસી આકાશવાણી દે જલંધર કેન્દ્ર તો બોલ રહે હા. દિન દા સવાઈ ખોયા લેકે હાજર હો ગયા પ્રોગ્રામ ફૌજી વીરા લઈ.